આપણો કાર્યક્રમ સુણન વાળી સગલી બહેનાને અર્ચના ચૌહાણ રા ઘણા હેતુ રામ રામ રામ રામ બહેના ઘર મેરી શરૂઆત હોઈ ગઈ હૈ લૂ બાજની શરૂ હોઈ ગઈ હૈ ઓર આપા ખેતરા કામ વગેરે વાસ્તે દેખ રહ્યા કે હવે થોડો સમય બચ્યો હૈ લૂઆ વગેરે હોય પછી બારિશ રી નોની બાઢ તો હર ચીજ રી આપા જોતા

0: માં અર્જન્ટ ટાઈમ ઓ મોસમે ખાસ કર તપતી લૂ એનમાં એને આપ તો બચાવ કર લ્યા કરા આપણે જે કા અનમોલ જાનવર હૈ વેણો બચાવ કરનો ઓર હી મુશ્કિલ હો જાય કરે તપતી ધૂપ મેં કઈ બાર આપણે સોચા કે વેણો આંગણું બઢ રહ્યો તપતી રેત મેં બઢ રહ્યા તો વેણે છાંવ કરા ઠંડ કરા ઓર ખાસ કર પશુ પક્ષીઓ વાસ્તે ઓર છોટા છોટા જે ચિડિયા કવણી એણ વાસ્તે આપણે પાણી રી ઇંતજામ કરો તો આ એક પુણ્યરી વાત તો હૈ હૈ પર અગર આપણે મન નો સોચાય બાતાને તો બહુ હી શાંતિ મળ્યા કરે કે એ કામ આપણે કર્યો જણસો કે ચૂકો દાણો મિલે વેણે પાણી મિલે તો આપણે સોચો કિતની ખુશી હોય ચિડિયા રી ચહેચહાટ ઓર કિતા પહેલી જો આપણે દેખા કે કટે હુએ આપણે પંખ ને ઉડાર્યા હૈ કટે હુએ પાણી રો અહેસાસ લઈ રહ્યા હૈ તો એણ રી જી કી કલ્પના આપણે કર સકા ઓર વેણે સામે દેખા નહીં તો મનમાં એક બહુ હી ખુશી હોયા કરે ઓર એમાં અગર થોડો સો સહયોગ આપણે આપણી તરફ કરતા તો વાત ઈ કહી હૈ તો આ જે કી તપતી લૂ હૈ એમાં આપણે ઓ દેખા કે આપણે તો લાગ રહ્યો તો એને અનબોલ જાનવર રો કહી હૈ આજ આપણે કઈ દેખ રહ્યા કે શ્વાન હૈ ગાયા હૈ કઠે ભી થોડી સી ઠંડી જગ્યા દેખે કિસી બેઠે હે ના ઓર પછી આપણી જગ્યા સાફ કરને બેઠા ઠંડા જગ્યા દેખતા હોય ઓર આપણા ઘરમાં ભી સાફ સફાઈ કરા થોડા ફટ દેની રી જો ઠંડક હોય ઓર કીડિયા મકડિયા અરે ક્યુકિ એ સબ ભી બહુ એક અહેસાસ હોયા કરે ઓર એને ભી હર ચીજમાં લાગે કે કઠે માણે આરામ મળ્યા કરે તો એમાં જડ તક સંભવ હો સકે આપણી બે જો એ બે જુબા હૈ જો આપણે બે જુબા એને મદદ કરલા તો ઇણસુ બડો કર્તવ્ય ઇણસુ બડો આપણા વાસે ઉપકાર કોઈ ભી નહીં હો સકે મારી ગુજારિશ હૈ કે જઠે ભી આપને કોઈ ભી એડી ચીજ દેખે આપ થોડો સો કામ કરોલા તો બિલકુલ 100 આના ટકી બાત હૈ કે રાતને આપને બહુ અચ્છી સોચું બહુ હી અચ્છી નીંદ આવેલા ક્યું ક્યુકિ આપ એક છોટી સી કાર્ય કર્યો લેકિન મનનું કર્યો હે ના એનો આસીન બાતરો વિશેષ ધ્યાન રાખા ઓર બહેના આપણો કર્તવ્ય હૈ આપ તો ક્યાં કરે મમતા ભરી હોયા કરે માં બટ કોઈ ભી ચીજને દુઃખી હોતા હોવા ખાસ કર આપણે બચ્ચાને આપણે પરિવાર લોકોને નહીં દેખ્યા કરે બિલકુલ ઓર હવે દેખો આ જો છુટ્ટિયાં શરૂ હોઈ ગઈ હૈ ઓર એકદમ કર રખેલા છોટડા બચ્ચા આપણ ઘરમાં ઓર હોવી હૈ ક્યુકિ છુટ્ટિયાં સબને યાદ દિલાવે આપણે દાદા દાદી કને જવાની આપણે નાના નાની કને જવાની તો બચ્ચા પરિવારને અગર સમજણ વાસ્તે ચાહે તો બહેના ઇનસુ બડો છુટ્ટિયારો જીકો આપણા કહેવાની કે ઉત્સાહ છુટ્ટિયારો જીકો ઉલ્લાસ હૈ કોઈ વાર ત્યોહારો કમ નહીં હોયા કરે ક્યુકિ એણમાં આપણા સંસ્કાર એડા દેવા ચાહવા એના વિચાર એડા દેવા ચાહવા આજે જે કી નહીં પેઢી હૈ ઉમે આપણા કિન તરહ સામંજસ્ય બેઠાવણ ચાહવા કિન તરહ વેણે પરિવારમાં જોડ ચાહવા કિન તરહ વેણે આપણી જે કી લોક કર્યા હૈ પુરાણા કે આપણા બુઝુર્ગ કઈ શીખ્યા હૈ આપણને કઈ શીખણો ચીજે એ સબ વાર્તા મેં કરના આપણ વાસ્તે બહુ હી જરૂરી હૈ કે આપણે ભી આપણું કર્તવ્ય નિભાવવા તો બહેના કેવલા નહીં આપ કે ભાઈ છુટ્ટિયાં વગેરે શરૂ હોઈ ગઈ હૈ ઓ કામ ભી શરૂ કર્યા તો બચ્ચા ભી કઈ આર આ ચુક્યા હૈ કઈ આવવાની તૈયારી કર્યા હૈ બહેન બેટિયાં ઘરે આ રહી હૈ બહુ જા રહી હૈ તો એનસુ કઈ એક અલગ હી માહોલ બન રહ્યો હૈ ના ઓર જદે સબ પરિવારમાં એક સાથે મિલને ખાવે બેઠે બાતા કરે હંસી મજાક કરે થોડી લડાઈ ઝઘડો કરે છોટા બચ્ચા કી આપસ મેં સોચ વિચાર કરને કોઈ ઓ સોચે કોઈ વો સોચે તો લાગે કે થોડી તો એને આ મસ્તી કરણ દો ક્યુકિ ઓ બચપનો હૈ ઓર ઇન બચપના મેં અગર એ નહીં કરી તો બાદમાં કદે કરી લડાઈ બાદ મેં જલ્દી વાપસ ખુશ ભી હો જાવે ઓર એ કરતા કરતા થોડા સમય બાદ એડો લાગે કે બચ્ચા કઠે કોઈ ચીજ શીખણી ચાહ રહ્યા તો આપણે એડા કામ એડો હુનર જીકો કે આપણે સમજ સકા એને શીખાવવા તો બહુ બડી એક તો છુટ્ટિયારો ઉપયોગ હો સકે એક આપણી મદદ મિલ સકે ચાહે વો કુકિંગ હો સિલાઈ હો બુનાઈ હો પેઇન્ટિંગ હો ચાહે વો પઢાઈ ક્ષેત્રમાં હો ડાન્સિંગ હો આજકલ ડ્રોઈંગ યે વો મતલબ ખૂબ સારી ક્લાસીસ ભી ચલે નહીં ભી ચલે તો આજ આપણા ગ્રામીણ ક્ષેત્રમાં ભી દેખ રહ્યા બહેના તો એક દૂસરે આવે તો કમ સિલાઈ વાસે તો વેણે ઇતો અચ્છો મિલ્યો હૈ ક્રોશિયારો હૈ વેણે હર ચીજ શીખવાનો એક બહુ અચ્છો પ્રાવધાન વેણે કરવા હોયા કરે ઓર વે શીખે ભી વેણે ઇન્ટરેસ્ટ ભી આવે બસ થોડો સો સહયોગ આપણો હોવાનો જરૂરી હૈ તો આપણે હંમેશા મને સહયોગ દેતા રહેવા ઓર એ છુટ્ટિયાં એટલી ખુશી એટલી હર્ષોલ્લાસ મનાવે ઓર જાતા ટાઈમ ભાવુક હોવે પર મનમાં કી લેન જાવે કુછ દિમાગમાં સીખને જાવે ઓર નહી બાતા નહી ચીજને લેતા હોય વે કઈ સાલા તક કઈ સમય તક ઉને આપણે દિમાગમાં રાખે ઓર કહેવે કે નહીં આ બાત તો મેં શીખ્યા હું નાનાને યા મેં દાદા દાદી હું શીખ્યા હું એ મેં ભુઆ ચાચા હું માસી મામા હું શીખ્યું તો એ સબ રિશ્તારે સાથે એક જોડાવ હો જાવે તો એને આપ જરૂર અપનાવો ઓર બહુ હી આરામદાયક સમય આપ બિતાવો આ એક બહુ હી ખુશીની વાત હૈ ઓર ચાલો આપણે ખુશીની વાત સાથે બીચમાં સંદેશ ભી લેવા ઓર પછી સુરલા સુરડેસો ગીત
1: બદલો બદલો આદત બદલો
2: મશીન મેં કપડે ડાલને સે પહેલે ચેક નહીં કિયા થા ક્યા
1: बदलो बदलो आदत बदलो, अब नजदीकी बैंक जाकर फटे पुराने नोट्स बदलिए। अगर बैंक मना करे तो RBI के ओम्बुड्समैन से शिकायत करें। RBI कहता है जानकार बनिए, सतर्क रहिए।
0: तो बहना अब आप सुनो शिव उमा मिश्रा और साथियार गैडो सुरीलो गीत।

તો બહેના ઇન ગીતરે સાથે આપણી બહેન અર્ચના ચૌહાણને દિરાવ શીખ ફેર મિલાલા આપણો ધ્યાન રાખજો આપણે પરિવાર રૂપી ધ્યાન રાખજો ઇન્દ્ર સાથે ઘણા વેચશું રામ રામ.